ગોખડા કાર્યક્રમ ભણવા વાલા સગલા ભાઈ બહેના ને સ્વાતિ ભાઈ સારો રામ રામ સા દેખો સા કાર્યક્રમ રો ટાઈમ વે ઓર માં આપ રે વાસ્તે લઈન આઈ જાવા હા આપરા પસંદીદા રાજસ્થાની લોકગીત લઈન તો હવે સમય ને બરબાદ નહીં કરા ઓર કાર્યક્રમ રી શરૂઆત કરા ઓર યુ પહેલો રાજસ્થાની લોકગીત આપરે રેડિયો સેટ ઉપરે પહોંચાવા હુણો સા આનંદ લો સા